0: उस जमाने में जो जो एक्सट्रीमली पॉसिबल था सारा उन्होंने किया। अच्छा हुआ उस समय थे नहीं था, ये तो थे महावीर नहीं पूछता थाने कल पे गए तो महावीर को नहीं छोड़ते, महावीर ने कल पे वह नहीं पूछ लेते थे। थाने मालूम है कि भगवान महावीर पहला चौमासा में 16वां दिन विहार करियो, कही 16वां दिन विहार करियो, द्विजंत्र आश्रम में चौमासो शुरू करियो, उन द्विजंत्र ने एलर्जी हो गई महावीर की, तो उठा 16वां दिन विहार करने, वो शूलपा ने एक शेर उठे पुग्या, शूलपा ने एक शेर सरा लोक के आठे मत रुक, आठे मत रुक, आठे मत रुक, आठे मत रुक, बाबा माफ माफ माफ कर आठे मत रुक, बोले मैं आठे ज रुकूला। कल्पे अच्छे हुए उस समय थे नहीं था, हाँ नहीं ईसा नहीं था, ईसा नहीं था, तो विरुद्ध की आराधना शुरू होने जा रही है। और विरुद्ध की आराधना क्या है? स्वाध्याय, अस्वाध्याय, काल, अकाल, भगवान की भक्ति मैं कभी भी कर सकता हूं। जिसकी भक्ति टाइम टू टाइम होती है वो भगवान 24 घंटे रहते नहीं, मेरे भगवान 24 घंटे हैं और मैं भगत भी उनका 24 घंटे हूं। थका टाइम टू टाइम थे भगत होता हूं, उसी ना थे टाइम टू टाइम कर दो। मेरा रिश्ता 24 आवर्स का है, आपका रिश्ता बोलो जरा जी, 24 घंटे का रिश्ता तो 24 घंटे के ही थे। एंड टाइमिंग माते रिश्तों है तो बजे टाइम माते कर जो थे, मारो कोई आग्रह को नहीं, जरा टाइम में माते रिश्ता है वे टाइम माते कर जो, जरा रिश्ता परमानेंट है कभी भी कर जो। शिक्षी को नहीं मेवाज भाषा, मैं जरी एडजस्टमेंट करतो ना ते सारा समर्पण चतुर्मास में ट्रस्टी आराम करता। मैंने सबसे बड़ा टेंशन का ये प्रवीण ऋषि एडजस्टमेंट नहीं करे, बाबू सेठ प्रवीण ऋषि एडजस्टमेंट करे, अभी तो मैं भूल गया कहूं को उन्हें, शुरुआत शुरुआत थोड़े एडजस्ट, मैं तो सीधे क्यों थे थका रास्ता माते मैं मारा रास्ता माते एडजस्टमेंट करना एक रास्ता माते चाल लो अपना से, थाने मारा रास्ता पसंद को नहीं थे थका रास्ता जाओ मैं मारा रास्ता से जाओ, एडजस्टमेंट करो कटे नहीं हुए तो बचे तड़जोड़ करो, मैं थोड़ा समझ लो ना थोड़ा मुश्किल कहीं हो गई। थाने संग्राणी मम्मी ससुराल भेजता ना कान में एक मंत्र सिखाए रहे, भाई अपनो भाई रजी नो है दबने रहो एडजस्ट करनो, हाँ सगड़ा ये सीख मिल जा रही है, साधु साधु भी थाने ये सिखाता रहे कि थोड़ी एडजस्ट कर ले, अपना नहीं एडजस्टमेंट रहा पचकाने। तो वीरथ्वी का कार्यक्रम शुरू होने जा रहा है और वीरथ्वी का कार्यक्रम शुरू होने के बाद अगला कार्यक्रम शुरू है निर्वाण कल्याणक का 21 डेज का, ये 29 दिन का है, अगला 21 डेज का है, हाँ वो सब कैलेंडर हो रहा करें, वो कहे कि अपने विरुद्ध रोगान पूरा हुई ला और सेकंड डे उतरा दिन शुरू हुई ला, मस्त करियो भैया अच्छो करियो। मैंने एक बार भी बोला नहीं है कि भैया सवन श्रेरा पारना छोटिया संतारा बारना, मैं कटे से नहीं बोलू, बाबू सेठ बोलिया उस दिन મેં નહીં બોલતા. મેં બારનો ચેસો બનાવીને રાખું કે પહાડનો હોય ચડી શકે. હા યસ, તો ધ્યાનમાં આ ગઈ વાત. વીરથ કે કાર્યક્રમ કે લે પહેલી શરૂઆત બોરા પરિવાર કે હે 22 નામ આ ચુકે હે, 7 નામ બાકી હે, હા 5 જ બાકી ગઈ, 5 જ 29 મેં કે 27 મેં 29 મેં 5 બાકી. જિનકો જુડના હે જુડ લેના, નહીં જુડેંગે તો મેં રાજુ ભાઉ કો કહે દુંગા તેરા ડબલ, દેસર ડાકો કે દુંગા તેરા ડબલ. જુડના હે તો જુડ જાના, નહીં તો જો હે ઉનકો કહે દુંગા તુમ્હારા દો દિન હો જાયેગા. ઓ તો માલમ પડી ના, પરસું માલમ પડી ના, મોરારી કઈ ગુડવી લે જગે. જરા મત કરજે કે 10 સા બોરા 20 સા બોરા. બાબુ શેઠ જરા બોરા નો લીવ જરા દેખે સગા જ બોરા હે, લેકિન આ બાદ મત કરજે કે 10 સા બોરા 20 સા બોરા. હા મેનેજ કિયો મેં બઢિયા હે ના. ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો મંગલમ. ચદારી લઘુત્તમ અરિહંતા લઘુત્તમ સિદ્ધા લઘુત્તમ સાહુ લઘુત્તમ કેવલી પન્નતો ધમ્મો લઘુત્તમ. ચત્તારિ શરણં ભવજ્જામિ, અરિહંતે શરણં ભવજ્જામિ, સિદ્ધે શરણં ભવજ્જામિ, સાહુ શરણં ભવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણં ભવજ્જામિ. ચાર મંગલ ચાર ઉત્તમ ચાર શરણા દુઃખ હરણા સુખ કરણા અવર્ણ શરણા કોઈ જો ભવ્ય પ્રાણી કરે આરાધન અક્ષય અમર પદોય. આજ કે પચકાન કઢે
1: નાહટાજી
0: ખુજી પરિવાર નાહટા પરિવાર
1: ઉઠે માતાજી ઉઠે બેઠે રહે તે બેટો ઓન પોતા આયે રહે.
0: એક એક 2 મિનિટ, હા એક 2 મિનિટ, જહાં હો વહી ખડે રહે જાના, જહાં હો વહી ખડે રહે જાના. આજ અમારે છત્તીસગઢ સે નાહટા પરિવાર આયા હે. એક એસે પરિવાર કી જાણકારી આપકો દેને જા રહા હું કે જિનકો મેં જાનતા નહીં થા. મેં જબ રાયપુર જા રહા થા તો મેં બીચ મેં એક લંબા વિહાર થા ઓર વહાં પર યે પહોંચ ગયે ઓર મેં ઇનકો પહેચાનતા ભી નહીં થા. બાદ મેં જબ મેં રતનમય જી મહારાજ સાહેબ કે દર્શન કરને કે લે ગયા તો વહાં જાણકારી મિલી કે યે કહા હે ભાઈ જી કોઈ ઉઠ કરે એ કેવલ ઓનલાઈન મેરે સાથ જુડે હુએ और वो भी उत्तराधीन के माध्यम से. और मुझे सतीश मुनि मां साहब पूछे कि मार साहब वो कब से आपके भी राह देख रहे हैं. मार साहब एलेवन रास्ता में सेवा में जान रहे कि मारा कोई परिचय बोलू. उत्तराधीन के भगत है ये महावीर के भगत है. और ऐसे उत्तराधीन के माध्यम से बहुत लोग जुड़े हुए हैं. बहुत बहुत અચ્છા લગા આપ લોગ આયે. આજ કે પચકાન સચિન કુમાર માનિકચંદજી ગુંદેચા સુંદેચા સોરી સુંદેચા ઉનકે બહુરાણી સૌ સરિતા જયદીપ સુંદેચા ઇનકે 11 ઉપાસ કે પચકાન. ઉગે સૂર્ય 24 ભતમ બચકાતે વેમ પ્યારમ સ્વસ્વમ ખાયમ સાયમ સહસા ગરેણમ મહત્તા ગરેણમ સવ સમયા વત્યા ગરણ. ઓસરે ઓસરે ઓસરે 11 ઉપાસ કે પચકાન લેને વાલે કો
1: ધન્યવાદ. બચકાઓ ની નાજ ભાભી
2: ગ્યારહ ઉપાસ કે પચકાન કરને વાલે સરિતાજી જયદીપજી સુંદરચા કા સન્માન
0: રમેશ
2: સુજાતા બોરા આ ગયા હે ઓર
0: શર્પ કરે છે
2: સપના કટારિયા હો તો ભી આ ગયા હે
1: દીપાલીજી
2: દેસાડા ઉનકા સન્માન કરના હે
1: સુજાતા
2: દીપાલીજી દેસાડા ઓ ભી આ ગયા જાય
0: 12 આજ કે 12 ઉપાસ
1: હો
0: ओके सूर्य 26 वत्तम बत करते हुए प्यारम स्वासनम खैमम सैमम सत्सांगरेणम महत्तांगरेणम सुव समयम अत्यंगरेणम ओ सूर्य ओ सूर्य ओ सूर्य
1: 12 उपवास के पचकान लेने वाले को